0: તું જુડ્યા સાજો સામાનના મામલામાં ખુદરે પાણ ઉભો ફેર્યો હે. રક્ષામંત્રી રાજસ્થાન રી જમીન વીર ભૂમિ બતાતા થકા કહ્યો કે દેશ રી હિફાજત રા કામમાં અઠેરા સપૂતારો મોટો યોગદાન હૈ.
1: રાજસ્થાન કે યુવાઓં કો તો વૈસે ભી સેના સે બહોત ગહરા રિશ્તા હૈ. જબ ભી મેં કહીં જાતા હું સેવાઓં કે ઉપર કોઈ ને કોઈ રાજસ્થાન કા એસા બહાદુર નૌજવાન અથવા અધિકારી કોઈ હમકો મિલ જાતા હૈ. યહાં કે ઘર ઘર સે ફૌજી નિકલતે હૈ. આજ ભી હમારી સેનાઓં મેં શામિલ હોકર નાગૌર કે યુવા પૂરી નિષ્ઠા કે સાથ ભારત કી સીમાઓં કી રક્ષા કર રહે. સરકાર ભી યોજનાઓં કે મામલે મેં ઉનકે સાથ કદમ સે કદમ મિલાકર ચલ રહી હૈ. પિછલે 10 વર્ષો મેં ભારત ને અપની સુરક્ષા નીત મેં ઐતિહાસિક બદલાવ.
0: રાજનાથ સિંહ મહિલાવારા માન ને સમાજ રી તરક્કી સારું જરૂરી બતાયો અર મેળતા માય મીરા મહોત્સવ સારું કેન્દ્ર સરકાર રી ઓરું 5 કરોડ રૂપિયા દેવણ રો એલાન કિન્નો. જલસામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કહ્યું કે રાજ્ય સરકાર મહાપુરુષારી યાદમાં પેનોરમા બનાર નવી પેઢીને ઇતિહાસ જોડ રહી હૈ. વે કહ્યું કે સરકાર નૌજવાના મહિલામાં ગરીબા અર કિસાનારા ભલા સારું લગાતાર કામ કર રહી હૈ.
2: કહેતે કે હમારે 4 જાતિયા હૈ, કિસાન, મજદૂર, યુવા, મહિલા. અગર ઇનકા ઉત્થાન હોગા તો હમારે દેશ કા ઉત્થાન હોગા, હમારે પ્રદેશ કા ઉત્થાન હોગા. ઇસ ऐतिहासिक आयोजन में प्रदेश के हजारों किसान और पशुपालक उसमें भाग लेंगे. कृषि विशेषज्ञ, वैज्ञानिक, तकनीकी जानकार, कृषि पंचकरण उद्योगपति सभी उसमें आने वाले हैं. हम चाहते हैं कि हमारे हर किसान का भला हो, हमारी माता बहनें भी आगे बढ़े. इसके लिए लगातार हमारी सरकार नवाचार करते हुए हम काम कर रहे हैं. हमारी केंद्र और राज्य सरकार की योजना है, उनका आपको लाभ लेना है. क्योंकि बहुत सारी योजना हमारी केंद्र और राज्य सरकार की है, उनका लाभ जन जन तक कैसे पहुंचे, इसके लिए हम काम करते हैं.
0: ઈ પાછે રક્ષા મંત્રી જોધપુર માં પહેલીવાળા ઉપરાષ્ટ્રપતિ ભૈરવ સિંહ શેખાવત રી મૂર્ત રો અનાવરણ કિન્નો. રાતાનાળા સર્કિલ માથે રાખી જ્યા જલસામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ મોજૂદ રહ્યા. એ મોકે શ્રી સિંહ ભૈરવ સિંહ શેખાવતને ભારતના લોકતંત્ર રો ચાલતો ફિરતો વિશ્વવિદ્યાલય બતાતા થકા કહ્યો કે વારી જિંદગી જનસેવા અર સાદગી રી બહેતરીન મિસાલ હૈ. એ મોકે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કહ્યો કે ભૈરવ સિંહ શેખાવત સિયાસતને સેવા રો ઝરિયો બનાયો. લાડલા દિના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાન્યુ કરી છે અપીલ પાછે રાજ્યપાલ હરિભાઉ બાગડે ઈંધન બચાવણના મકસદ મારા આધિકારિક કાફિલા માય ગાડિયા રી તાદાદ કમ કરવાના હુકમ દીના હૈ. રાજ્યપાલ આજ જયપુર હવાઈ અડ્ડા ઓડી જતી વખત આગળ ચાલન વાળી ગાડી, એમ્બ્યુલન્સ અર દમકલ કામ ની લીની. શ્રી બાગડે જનતા ઉઈ ખુદરી ગાડિયા કમ કામ લેવણ સાગે સાર્વજનિક પરિવહન ને બધાવો દેવણ રી અરજ કિની. કાલ અલવર જિલ્લામાં ન્યારી ન્યારી વિકાસ યોજનામાં જનતાને સોંપણ રે મોકે રાખ્યા જવાનવાળા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ અર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ વર્ચ્યુઅલ તરીકા જોડેલા. એ દૌરાન ભિવાડીમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર અર સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રી શરૂઆત કરી ચાવેલા. ઈ સાગઈ સરે ખુર્દ પાઇપલેન અર ટપુકડા રી સરકારી સ્કૂલમાં નવા શૈક્ષણિક બ્લોક રોઈ ઉદઘાટન કર્યો ચાવેલા. ઈંધન બચાવણ રે બારામાં જાગ જગાવણ સારું પાલીમાં જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ગોસ્વામી અર એસપી મોનિકા સેન આજ પેદલ ચાલ અર દફતર પુગ્યા. જિલ્લા કલેક્ટર સપ્તાહમાં એક દિન પેદલ યા સાયકલ ઓન દફતર જાવણ રો ફેસલો કિન્નો હૈ. નવી દિલ્હીમાં 1 અર 2 જૂન ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રી સદારતમાં પહેલો ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ IBCA સંમેલન રાખ્યો જાવેલા. એની તૈયારીઓના સિલસિલામાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ આજ ગુજરાતના સાસન ગીરમાં લાયન સ્પીશીઝ સ્પોટલાઇટ કાર્યક્રમ રો ઉદઘાટન કિન્નો. એ મોકે યાદવ કહ્યો કે IBCA રો મકસદ બાઘ, શેર, તેંદુઆ, હિમ તેંદુઆ, ચીતા, જગવાર અર પ્યુમા સરીખા બિલ્લી પ્રજાતિરા મોટા જિનાવરાને બચાવણ માથે વિચાર કરનો હૈ. કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુનરામ મેઘવાલ આજ બીકાનેર જિલ્લા રાસુજાન દેસર રી 40 સરકારી સ્કૂલામાં સ્માર્ટ બોર્ડ અર ફર્નિચર દીના. હુડકોરી ઓરું કરીબ 1.25 કરોડ રૂપિયા ખર્ચ મુહૈયા કરાઈ જ્યા આ સાધનાઓ કરીબ 15,000 વિદ્યાર્થીઓને ફાયદો ફેલા. શ્રી મેઘવાલ સ્કૂલમાં પાવર ગ્રીડ કોર્પોરેશન કાન્યુ બનવાઈ જ્યા નુઆ કમરા और लाइब्रेरी।

શ્રોતાઓ, આરઝુ ફિલ્મ કા ગીત લતા મંગેશકર ઓર કુમાર, માફ કીજીએ, અલકા યાજ્ઞિક ઓર કુમાર શાનુ કા ગાયા થા. યે ગીત ફિલ્મ થી આરઝુ. ઇસી કે સાથ ફિલ્મ સંગીત કા પ્રોગ્રામ યહી સમાપ્ત હોતા હૈ. યે આકાશવાણી અલવર કા સરિસ્કા ચેનલ હૈ. પ્રસ્તુત હૈ લોક સંગીત કા કાર્યક્રમ. ઇસમે સુનિયે રાજસ્થાની લોકગીત.